અંકસ થયો શીશ, વિખે બાચ હર રાત સમજ મન બૌરા રે, નિરપય હોય ન હર પજે મન બૌરા રે, ગયો ન રામ જહાજ રહાઓ, મરકટ મુષ્ટિ અનાજ કી મન બૌરા રે, લીની હાથ પસાર છૂટન કો સહસા પર્યા.